0: दररोज 10 થી 11 આવો અમારી સાથે.
1: It's always a better choice. Your songs on your radio. My one and only station.
2: RM3 Manoranjan Radio.
3: चौराणु 95.6 98.2 તમે સાંભળી રહ્યા છો RM3 રેડિયો.

નમસ્કાર શ્રોતા, હું છું અમિતા અને તમારા માટે અમે લઈને આવી પહોંચ્યા છીએ ગુજરાતી કાર્યક્રમ રંગ. આવો અમારી સાથે રેડિયો મનોરંજન પર પ્રસારિત થતો તમે સૌ કઈ મજામાં હશો એવી જ આશાની સાથે ચાલુ શરૂ કરી આજનો ગુજરાતી કાર્યક્રમ અધુર રંગીન ગીતોની સાથે. અને તમે જ્યાંય ક્યાંયથી જોડાયા હોય તે બધાના અમારા તરફથી પ્રેમ ભર્યા જય શ્રી કૃષ્ણ સ્વીકાર કરો. શ્રોતાઓ, આજનો દિવસ છે મંગળવાર અને આજની તારીખની વાત કરીએ, આજે છે 14મી જુલાઈ અને સ્ટુડિયોની કલ્યાણમાં 10:02 થઈ ગઈ છે. અને ભાઈ, ગુજરાતી કાર્યક્રમમાં તમારો અને મારા સાથે મજ બની રહેશે અત્યારથી સુધી લઈને 10:45 સુધી. તો ગુજરાતી ગીતોની મજા મારતા સુંદર મજાનું એક ગીત લઈ લઈએ નંદલાલ ચંગાના અવાજમાં લેવામાં આવેલું.

અમારી સાથે ગુજરાતી કાર્યક્રમ ચાલી રહ્યો છે રેડિયો મનોરંજન પર. અને સ્ટુડિયોની ગલીમાં 10:09 થઈ ગઈ છે. અને ભાઈ ગુજરાતી કાર્યક્રમમાં તમારો ને અમારો સાથે એમ જ બની રહેશે અત્યારથી સુધી લઈને 10:45 સુધી. અને હું છું અમિતા. તો શ્રોતાઓ, કહેવાય છે ને કે ભાઈ સુંદર વાક્યની જે આપણે વાત કરીએ, સુંદર એક સેન્ટેન્સની, તો કહેવાય ને કે ભાઈ આપણો વિશ્વાસ તોડે તેના આપણે ધન્યવાદ માનવો, કારણ કે તે આપણને શીખવે છે કે ભાઈ વિશ્વાસ સમજી વિચારીને કરવો. એટલે કહેવાય છે ને કોઈ આપણી સાથે આપણો વિશ્વાસ તોડે ને ત્યારે આપણે એનો ધન્યવાદ માનવાનો, કારણ કે આપણે કોઈ બીજી વાર જ્યારે કોઈના પર વિશ્વાસ કરવા પહેલાં ભાઈ સમજી વિચારીને આપણે વિશ્વાસ કરીશું. તેની સાથે આપણે પણ ગુજરાતી કાર્યક્રમમાં આગળ વધીએ. સુંદર મજાનું આગલું ગીત લઈ લે નોન ફિલ્મી સોંગ્સમાંથી લેવામાં આવેલું અમિત ત્રિવેદીના અવાજમાં ઓન યોર વે.

સાથે ગુજરાતી કાર્યક્રમ ચાલી રહ્યો છે રેડિયો મનોરંજન પર અને સ્ટુડિયોની ગલીમાં 10:16 થઈ ગઈ છે. તો શ્રોતાઓ, કહેવાય છે ને કે ભાઈ સમયનું મહત્વ જરૂરી નથી, પણ જેનું મહત્વ છે એના માટે સમય હોવો ઘણો જરૂરી છે ના સાહેબ. એ કહેવાય છે ને કે ટાઈમ પણ ઘણો ઇમ્પોર્ટન્ટ છે, પણ ટાઈમ એના માટે ઇમ્પોર્ટન્ટ છે જે મહત્વનું છે એના માટે ને. એના માટે ટાઈમ ઘણો હોવો જરૂરી છે. જે વ્યક્તિ ઘણો ઇમ્પોર્ટન્ટ છે એના માટે તમારે ટાઈમ કાઢવો જરૂરી છે. એની સાથે આપણે પણ ગુજરાતી કાર્યક્રમનું ટાઈમની સાથે આગળ વધતા એક સુંદર મજાના આગલું ગીત લઈ લઈએ. ગુજરાતી મેસેજમાંથી લેવામાં આવેલું ઓન યોર વે.

સ્ટુડિયોની ગ્લેમાં 10:21 થઈ ગઈ છે અને ગુજરાતી કાર્યક્રમ ચાલી રહ્યો છે રેડિયો મનોરંજન પર. તો શ્રોતાઓ કહેવાય છે ને કે ભાઈ કોઈ પણ અપેક્ષા વગર હંમેશા બધાનું સારું કરવાનો પ્રયત્ન કરવો, કેમ કે ભાઈ કોઈએ કહ્યું છે કે જે લોકો ફૂલ વેચે છે ને તેના હાથમાં ભાઈ ફૂલની સુગંધ રહી જાય છે. એટલે કહેવાય છે ને કોઈ પણ અપેક્ષા વગર, આશા રાખવા વગર કોઈનો સારું કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. કારણ કે એક સુંદર મજાની કહેવત છે ને કે ભાઈ જે વ્યક્તિ ફૂલ વેચી છે ને એના હાથમાં ભાઈ ફૂલની સુગંધ તો રહી જાય છે. એની સાથે આપણે પણ ગુજરાતી કાર્યક્રમને ગીતોમાં આગળ વધીએ. સુંદર મજાના આગલું ગીત લઈ લઈએ નોન ફિલ્મી સોંગ્સમાંથી લેવામાં આવેલું હેરી નોકમના અવાજમાં ઓન યોર વે.

અમારી સાથે ગુજરાતી કાર્યક્રમ ચાલી રહ્યો છે રેડિયો મનોરંજન પર અને સ્ટુડિયોની ગેલેરમાં 10:29 થઈ ગઈ છે. તો શ્રોતાઓ કહેવાય છે ને કે ભાઈ ફરિયાદ કરવા કરતાં ચૂપ રહેવું વધારે સારું કહેવાય છે, કારણ કે જ્યાં કોઈને ફરક જ નથી પડતો ત્યાં લાગણીઓ પણ અધૂરી રહી જાય છે. એટલે કહેવાય છે ને કે ભાઈ ફરિયાદ કરવા કરતાં ભાઈ ચૂપ રહેવું વધારે સારું કહેવાય છે. જ્યાં આગળ તમારી લાગણીઓની કદર થતી નથી ત્યાં આગળ બોલવાનો કશો ફાયદો નથી. એની સાથે આપણે પણ ગુજરાતી કાર્યક્રમમાં આગળ વધીએ. સુંદર પ્રશ્ન આગલું ગીત લઈ લઈએ, ગુજરાતી કમ્પાઇલેશનમાંથી લેવામાં આવેલું 2025 નું, હેમંત મયુરી ચૌહાણના અવાજમાં ઓન યોર વે.

શ્રોતાઓ કહેવાય છે ને કે ભાઈ લોકોને આપણી ખબર પૂછવાનો સમય હોતો નથી, પણ આપણી ઉપર નજર રાખવાનો સમય ભરપૂર હોય છે.

ને કોઈક વ્યક્તિને એવું હોય છે કે ભાઈ આપણી ખબર પૂછવાનો સમય નથી, પણ આપણી ઉપર નજર રાખવાનો પૂરો સમય હોય છે. બસ એની સાથે આપણે ગુજરાતી ગીતોના સમાપ્તિ સુધી આપણે આવી પહોંચ્યા છીએ. તમે સૌ કોઈ પ્રેમથી સાથ આપ્યો તે માટે તમારો ઘણો ઘણો ધન્યવાદ. અને ફરીથી મળીશું બપોરના 2:45 વાગ્યે. ત્યાં સુધી ભાઈ અમિતાના આપો અનુમતિ. નમસ્કાર, શુભ દિવસ.